જમાએ કે સુનલાસ નફા ધરા આજ ગાંવ પારા ચુબાડતી કાજે બનલી પંચાયતી રાજ જમાએ કે સુનલાસ નફા ધરા આજ ગાંવ પારા ચુબાડતી કાજે બનલી પંચાયતી રાજ આજે છે ગોટ કે એથાય થેબાઉન ધરે સમો ચુબાટ નુઆ ભાગ સંગે ફેર હોયંદે તુમચો સંગે ભેટઘાટ આજે છે ગોટ કે એથાય થેબાઉન ધરે સમો ચુબાટ નુઆ ભાગ સંગે ફેર હોયંદે